0: કે એક રાજા ના
1: એ
0: એક રાણી
1: એ રાજકુમાર
0: ઓ રાજકુમાર દન છે
1: એ એક રાજા એક રાણી એક રાજકુમાર
0: ઓ આગે ઓર સામુંની ઓ ફિલ્મ સામુંન ખાનાન મુસુંગો ના
1: એ આગે રોગો નઈમા બખરા દે મુસુતા નાગર
0: બો બિશી રોગો નઈમા નિબ નંગમો
1: આગે રોગો જોન લોક ફોન નઈબા દેતા આગે તા કુમાઈ તે મે ટીવી રોગો નુગો
0: મહેન્દ્ર કપૂર હેમલતા સંગ્રક્તા ના દા હેકે ખાના તકજાક મને રસાબ મૂંગ ખનાઈ નાગર સીધી હેકે
1: હામ ભાઈ
0: હામ ભાઈ
1: હામ ભાઈ